0: May balitang Pinoy,
1: Showbiz Chika, at Music Biz pa.
2: So join na kayo sa Tinig Pinoy 104.6 Planet FM.
3: Jai Sai Ram Srota Jano, dar Raivare Savare 7 vage, ab Gujarati Bhasha ma Sri Satya Sai Baba ni Divya Vani Sambhli Sakshu. Satya Dharma Shanti ane Prem no Divya Sandesh Sambhli, Jivan ne Dhanya Banavie. Aache Radio Planet FM 104.6. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/સત્યસાઈ બાબા ઉપર સાંભળી શકશો.